કરો છો હિન્દી કથાચિત્રર ગીતા કાર્યક્રમર આરંભરે નેઈ છો દયાભાન કથાચિત્રરુ ઇન્દુબરંકા ગીત રચનાર ગાઇ મહમ્મદ અજીજ સંગીત નિર્દેશના લક્ષ્મીકાંત પેરેલાલ.